0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 થી 11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: આવો અમારી સાથે. 10 વાગી ચૂક્યા છે. રેડિયો મનોરંજનના લહેરો પર આવો મારી સાથે. કાર્યક્રમ સાંભળનાર અમારા તમામ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. 13 તારીખ મે મહિનો 2026નું વર્ષ અને આ સાથે જ બુધવારનો દિવસ આવી પહોંચી છે. રત્ન આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે જોડાયા છો જ્યાંથી, બસ આપ સૌ કોઈ મજામાં હશો એ જ આશા રાખતા ચાલુ કરીએ એક મધુર શરૂઆત. આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમની સોલી કપાડિયાના સ્વરમાં મુકાયેલા આપણા આજના આ પ્રથમ ગીતની સાથે.

આવો મારી સાથે 10:33 અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમ વચ્ચે અમે રાખ્યા છે થોડા ઘણા એવા ગીતો જેથી આપણા દિવસમાં એક અલગ જ સ્ફૂર્તિ, એક અલગ જ ઉર્જા આપણે અનુભવી શકાય. અને આ સાથે 10:33 મેનો મહિનો છે, 13 તારીખ બુધવારનો દિવસ છે અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. રત્નાભાઈ, લોકો ઓળખે ભલે નામથી પણ યાદ તો સ્વભાવના લીધે જ કરે છે. માતા પિતા નામ તો આપે છે પણ એ નામ કમાવવું આપણે જાતે પડે છે. માટે તમે કઈ રીતે નામ કમાવો છો એ વધારે મહત્વ રાખે છે જીવનમાં. અને આ સાથે જ આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ચાલો સવાર પડી છે અને એક સરસ મજાની રમણીય સવાર રંગીન ગુજરાતી ગીતોની સાથે આપણે સજાવી રહ્યા છીએ. તો ચાલો આગળ વધીએ. નજરને કહી દો આલ્બમનું આ ગીત અને આમાં સ્વર આપ્યો છે સોલી કપાડિયા.

0: આવો અમારી સાથે અને આ સાથે જ આજના આપણા પ્રોગ્રામને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. એન્ડ આપ સૌ કોઈને કહીને કે ભાઈ જિંદગીમાં એટલા મજબૂત બનો કે ડુંગળી સિવાય તમને બીજું કોઈ રડાવી ન શકે. ભાઈ અલ્લા મલ્લા ટલ્લા તો બધા આપણે કહીએ ને કે આપણને રડાવવા માટે જ આવ્યા છે, એટલે આપણે પોતાની જાતને મજબૂત રાખવાનું, પોતાની જાતને તૈયાર બનાવીને રાખો. પરિસ્થિતિ તો દિવસે ને દિવસે વધતી જશે, એ કોઈ દિવસ ઓછી થવાની છે નહીં
1: મારી સાથે,
0: પણ આ માટે આપણે પોતાના જાતને તૈયાર રાખવું એ વધારે જરૂરી છે. સો ગાઈઝ, આજના આપણા પ્રોગ્રામને બસ અહીંયા ફૂલ સ્ટોપ લગાવીશું. 2026ના વર્ષના આ ગીતની સાથે બ્યુટિફુલ સોંગ ઇન ધ વોઇસ ઓફ પ્રિયંકા ખેર એન્ડ અક્ષય મેનન, અને આશા કરીએ કે આજના ગીતોના સિલેક્શનથી તમારો દિવસ તો ભાઈ બહુ જ મજાનો બની ગયો હશે. પણ અમારો સાથ અમને આમ દેતા રહો. ગુજરાતી ગીતોના કાર્યક્રમ પછી ભક્તિમય શક્તિ કાર્યક્રમ પણ અમે જ કરીશું, તો તમારો સાથ આપીશું ભક્તિ.